0: નમસ્કાર, મારું નામ રવિકાંત મીના, DFO રાઉરકેલા. બના મહોત્સવ રે સૌ શ્રોતામાનંકુ શુભેચ્છા જણાવું છું. બન મહોત્સવ આરંભ હોઈ જાય છે અમારા ડિવિઝન રે ભી. DFO ભાવરે હું કહી ચાહુંચંતી કે ગચ્છા થાય તો જીવ ન થાય, ગચ્છા અમારા પ્રાણ અચંતી. ગચ્છા લગાવવા કેવલ એક શોખ માત્ર નહીં, એ આ જલવાયુ પરિવર્તન રોકિયા પાઈ અમારો એકમાત્ર રાસ્તો છે. આમાં અગર ગચ્છા લગાવવા તો સે આમામાનંકુ ઓક્સિજન દઈ પારીબે, સે CO2 કુ શોષિત કરી પારીબે. CO2 હો કે કિંબા નાઇટ્રોજનસ ગેસેસ હો, કેટના કોલ જો ભી પોલ્યુટન્ટ ગેસ અચંતિ તાંકુ સે શોષિત કરી પારીબે. સે સોઇલ રોજન ભી કમ કરી પારીબે, તાપરે સે સાઉન્ડ પોલ્યુશન રે ભી હેલ્પ કરી પારીબે, તાપરે સે ગ્રીન બેલ્ટ અથાઈ ભી એક્ટ કરી પારીબે કે ગોટે ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાખાપાખી સે ગચ્છા લાગીબે તો સે એઝ અ ગ્રીન બેલ્ટ ભી કામ કરી પારીબે કે લોકમાનંકુ સે ડસ્ટ પોલ્યુશન સે નિવૃત્તિ મિલીબે. બના મહોત્સવ રે કેવલ ફોટો ઉઠાવવા પાઈ ગચ્છા લગાંતુ નહીં, તા બડા હેવા પર્યંત્ર નિજરૂ પુઆવે જ્યા તરા હિ જતન નેવા પડીવો. જંગલ રો વન્ય જંતુ અમારા સંપદા, આસંતુ મિલી મિસી એ સુરક્ષા કરીવા. ધન્યવાદ. જય જગન્નાથ.
1: શ્રોતાબંધુ, ଏଥର ଶୁଣିବା ଉଦିତ ନାରାୟଣ ଗାଇଥିବା ଏଇ ମନଛୁଆଁ ଗୀତଟି ଡର କଥାଚିତ୍ରରୁ.